0: દોબા જોહાર
1: જોહાર જોહાર ભાઈ જોહાર
0: કેન કેન આડે જોઉં છો યાર તો દિસબાર નહીં
1: દેખું જો કે નહીં હો
0: હા
1: ખરા ધુરકુટાલા ધુરકુટાલા ધુરકુટાલા બોલો તો હા
0: હા
1: હા એકા સંગે વર્ષા સમિયા આસી ગલા ચાસ બુતા થી મન ધ્યાન સબુ રહેલા
0: ઓ બોલે એતરો પતરે પતરે બહલે બહલે ટીકી ટીકી દિસબો બોલો ને કે
1: બોલે કેનાડા ટીકી ની કિનેલે
0: હા
1: પાન ઓછરે આલા કે બિહન પાછો ટીકી ઠીક કરી કરી જોદી ની રખમા હા
0: હા
1: બેલે ઠીક રે પોલા કેંતા કરી પોકામા કે બુનમા કેંતા કરી ચાસ હેવા કેનાડુ
0: દોદા ઇથરોર વર્ષા કે જંદા કહું છન જે ટીકી કમ હિસાબે વર્ષા હવા બોલુ છન
1: હા હા હા
0: આર સે હિસાબે ચાસી ભાઈ જોદી ધાન આની કરી બુનુ છન આર ଅଲୁଆ ସୁନା ପାକ ହେଇଯିବା ବୋଇଲେ ଚାଷ ତ ଭଲ ଗଜା ନେଇ ହୁଏ ଆର୍ ପଚକେ ବି ଫେରି ଯିବାର କେତେ ନା କେତେ ଭୟ ରହିଛି
1: ତାପରେ ଏହେଦେ ସବୁ ଦରଦାମ ବଢ଼ିଗଲା ନ ଭି ଯେନ୍ ଖର୍ଚ୍ଚାଟେ ହେବା ତାର ସାଙ୍ଗେ ହଇରାଣ ବି ହେଥି ଆର୍ଥରେ ଚାଷକେ ଉଠାମି ବୋଲା ବେଲକେ ଚାଷୀର ଅଣ୍ଟାଟା ଭାଙ୍ଗିଯିବା।